0: ગુંજન બેન તો જો મિટ્ટી રે બર્તનો રે પૌધો ની વાત કરતા તા ની તો પૌધો સુ મને ચીજ યાદ આઈ કે આપો ભલે કેતા ભી વ્યસ્ત જિંદગી બિતા રહ્યા હો યા કેતા ભી ફ્રી હો એક કામ હર મહિલા નો ક્યોંકિ દેખો આપ પર કાર્યક્રમ ગ્રામીણ મહિલા હો રહે ભ્રાતા બન તો સુનતા હોસે બચ્ચા ભી સુનતા હોસે લેકિન આપો જે પ્રોગ્રામ જે કો દિયે હે વહા પર ગ્રામીણ અંચલ રી મહિલાઓ હે તો ઓ તો કરતી હોસે પ્લસ શહેરી મહિલાઓ નો ભી કહેવાનો ચાહું કે આપણે ઘર મેં પૌધારોપણ જરૂર કરું પૌધા દુઃખ સુખરા સાથી હોયા કરે ઓર એક પ્રસિદ્ધ શેર ભી હે કે પૌધે જબ ભી લગાએ મેને દો હી લગાએ મેં જાનતી થી અકેલે રહેને કા ગમ તો પૌધા કદે ભી એકલા કોન ફલે ફૂલે તો ઘર રે ચાર ખૂણો મેં ચાર પૌધા લગાયા કોઈ સહી જગ્યા દેખી અગર ચારોનો ભેડા લગાય તો નહીં તો ઓરી ઉન્નતિ જ્યાદા બઢિયા હો જાશે
1: ઓર એ તો મેં ઘર મેં યુઝ લગોડા હે કન્ટિન્યુ લગાતાર જો હોય ને ચાર પાંચ લગાતાર ઓર ચારે ભગવાન ની દયા સુ
0: ખિલખિલા ફલવિત હે
1: પુષ્પિત ફલવિત હે ઓર કઈ ઓર મેં દેખ્યો કે ગમલા મેં તુલસી જો હે ઓ લગાવે 6 મહિને 8 મહિને મેં ખતમ ભી હો જાવે પછી બળે હર સાલ નહીં લાવે હર સાલ લેકિન મોરે ભગવાન ની દયા સુ તુલસી માતા મોરી મો પલ્લવિત વે ઓર ઓય જાપરી મંજરી બિખેરે ઉએ મે અપને આપ નયા કોપલ ખિલે અપને આપ નઈ તુલસી ભી નિકલ જાવે પર મોરે તુલસી સય સદા સલામત રહે લેકિન નીચે જો મોરે હે ની ઠો જો ગમલો ઓ મિટ્ટી રી મટકી જ હે તો મને લાગે કે ઓ મટકી રો વરદાન હે ઓ મિટ્ટી રો વરદાન હે જકરી વજહ સુ મોરે ઘરા પોદા પલ્લવિત રવે ઓર હસતા ખેલતા દેખાય દે ઓર તુલસી માતા તો વિશેષ રૂપ સુ મને તુલસી હંમેશા હરી ભરી જ દેખાય દે ઓર જદ ભી થોડી સી સૂકે તો મને અહીંયા લાગે કે હું ખુદ સૂક રહી હું તુરંત પછી હું એ ભી કોણ દેખો કે મેં સ્નાન કરી યા નહીં કરી હું કઈ રૂપ માં કોણ કરે તુરંત લે જાય બાલટી ભર ગયું પાણી ના તો ઉ ટાઈમ રી ટાઈમ આધે ઘંટે
0: મેં તો હાથો હાથ ખીલતા નજર આવે ઓર દેખો એટલી લાય બડી ની તો ઈર મે ઇન્સાન ભી દેખો ઝલસ જાવે લેકિન થે કિતની ગરમી તપ સુઆવ ઓર અગર તે ઘર મેં ઉવે જગા જાય બેઠો ના પોધા હે ની તો બિના કેરે બુલાય બિના કેરે બિતલાય તો જરે મુસ્કરાટ આઈ જાવે આઈ જાવે તો બેનો નાજ કવણો છામે કે અગર તોરે ઘર મે આસપાસ ની જગાય તો તે ઇન્ડોર પ્લાન્ટ લગાવ પર પૌધા જરૂર લગાવ હું તને મારી વાત બતાઉં કે મજે ઘર મે નીચે પૌધા લગાયા થા ઓર કુછ ટાઈમ પલિયા મતલબ મન લાગે ઠીક હે અગર ટિકોડા હે મતલબ મન લાગે સહી હે પછે ઊંચે છત મત હે નોન લે ગઈ કે કુછ પૌધા જુના લગ્યા બુઆ ગયા કયો અજુ અમૃત આવે મોજ તો કોણ પડ્યું પછી મને છત માં લઈ ગઈ મોજી છોરી મને કહે કે તારે યોગા રે કમરે રે બહાર જો પોતા હે ને મતલબ મેં સ્નેક પ્લાન્ટ રી હાઈટ દેખી હે મેં ઓ ઇતો દો એક સાલ તક સિર્ફ દો પત્તીઓ હતી ઓર અગર વધી હોસે તો પોધે ન ઠા મને તો કોણ દેખી જો હમે ઓ પત્તીઓ કે થે કે પહોંચ્યો હે ઓર મોય સો ચાર પહોંચ બીજો નીકળને શરૂ હો ગયો હે ઓર ઘરે ખાલી ડબ્બો મેં લગાતા તો મુજે છોરી મને કહે કે થે જો મંત્ર બોલો ની યોગ મેં પ્રાર્થનાઓ કરો ની જો તારા પૌધા સુણે ઓર જીકે લારે મોર વિકાસ હોય તો પોઝિટિવ એન્વાયરમેન્ટ પૌધા ભી આપણને દેવી ઓર આપો ભી આપણે બોલીશું ભલે આપણી વાત પૌધા સુણે નહીં
1: સજીવ હે
0: સજીવ તો હે જો
1: પૌધા સજીવ હે તો જો આપો કરણ પે ઓર અસર પૌધા મતે બિલકુલ હોવઈ જે ઓર 100% આપો ખુદ રો ખિયોડરો અસર પૌધા મતે દેખાઈ દિયા કરે થે ખુદ દેખ્યા કે જબ થોરો મન ઉદાસ હોસે ને તો થોનો પૌધા ભી ખિલખિલાવતા કોમ દેખે
0: જી જી જી
1: ગોટમ પૌધા ભી આપનો મુરઝાયડા લાગશે ક્યોંકિ વો આપરે સાથ મે હસે આપરે સાથ મે બડે આપરે સાથ મે ખિલખિલાવે
0: આપરે સ્પર્શ નો પહેચોણી ઓથે મોરી ઓર જ્યાદા કેર કો ની કરની પડે જો કુછ બસ ઇતિય કે થોડી સી વો હવા મિલે ઓર વો પાણી મિલે
1: બીચો કી કોન જાય છે સૂરજ રી રોશની
0: જી
1: થોડી સી હવા ઓર થોડો પાણી
0: પાણી તો જણા સૂરજ રી રોશની આસે ઓના સ્વાભાવિક થોડી હવા ભી પહોંચે જાશે ખુલી જગ્યાએ તો પહોંચ જાશે ઓર 15 દિનો મે જે ખાદ ઘર રો વેસ્ટ હે ફૂડ વેસ્ટ વો સો થોડો સી ગૂગલ મે આપો બાકી જેસા જો કરજે ની કે યે કેસે બનાય વો કેસે બનાય થોડો એ ભી સર્ચ કર લો તો બહોત આરામ સુ મિલ જાવે જે કે મે નારિયલ લી જટાઉ હે કુછ એડી ચીઝા ની જો કો આપો વૈસે હી બાર ફેંક જી
1: ચાયરી પત્તી યદ્ય ભી મીઠી હોય અગર આપો ચાય ના જો છોણે તો મે શક્કર તો ચાય બનાવ જાણા શક્કર ડાલે ને તો છોણા ને બાદ મે ચાયરી પત્તી મીઠી હો જાય અગર તો મીઠી રી વજહ સુ અમે ચીટી હોન ડર રહે
0: જી હા
1: તો ઈર કારણ ચાયરી પત્તી નો સાફ પાણી સુ દો તીન વાર ધોઈ લેવે ઓર પછી ઉ ચાયરી પત્તી નો અહીં બુરકા દે ઉ ગમલે મે તો એ કે નેચરલ પ્રાકૃતિક મિટ્ટી રે રૂપ મે અપને આપ ઉ મે રમ જાસે રાપોના આઈસ લેક્સે લેકિન ઉ મે ઇતના જ્યાદા મિનરલ્સ ઓર રેયા કરે જો કો પોદા ના